0: ગુજરાતી વાણી આકાશવાણી
1: ખેતોં સે આપકી ક્યારી તક બાગોં સે ઘર કી ફુલવારી તક હમ જાનતે હૈ હર કિસી મેં છિપા હૈ એક કિસાન ઇસીલિયે નિકલ પડે હૈ હમ આપકે ભીતર છિપે કિસાન કો ઢૂંઢને ફિર ચાહે વો ફાર્મ હો યા સિટી સુનિયે હર રવિવાર શામ 5:30 બજે પ્રોગ્રામ Farm to City, FM Rainbow पर जी हाँ प्रोग्राम Farm to City हर रविवार FM Rainbow पर शाम 5:30 बजे प्रायोजक भारत सरकार का कृषि एवं किसान कल्याण मंत्रालय